0: 24 ઘંટા કન્ટિન્યુ કામ કર સકો માનવ નિર્મિત મશીનો હે તો ઇયો ઉપયોગ ભી 24 ઘંટા કરકે રખણો ઓ અપર વાસ્તે ભી ખરાબ હે ઓ મશીનરી સેહત વાસ્તે ભી ખરાબ
1: જી
0: તો ઓનો ભી રેસ્ટ ની જરૂરત હોય દૂસરો જેતી વરી ક્ષમતા હે ઉસ અધિક વર ઉપયોગ લેવણો ઉગર કારણ ભી મશીનો ખરાબ હોયા કર
1: જી
0: હમે એક એસી રી 1.5 ટન ની એસી રી કેપેસિટી જો કો હે જતે કુલિંગ કરની હે ઓ તો કુલ કરસે લેકિન આપો કી કરે કે ઉએ નો 20 સુલે 24 તક રખની બજાય 16 સુલે 20 રે બીચ મે રાખો તાપમાન નો
1: જી
0: ઘણો ઠંડો કરે
1: ઘણો ઠંડો કરે
0: તો ઉએ સુ કી વે કે જતી ઠંડક અંદર આસે ઉતી જ ગરમી બહાર જાસે
1: જી
0: તો એ જો ગ્લોબલ ગરમી જો હો રહી હે પૂરે દેશ મે ઉરો સબસે બડો કારણ તો આપણી હે લાપરવાહી હે એસી જો કે આપો એસી નો હંમેશા 16 18 19 તક રખ કે રખો હે ઉગરી વજે સુ મહી તો બહુ ઠંડક આ જાવે ઓર બહાર ભયંકર આલી ગરમી કમ સે કમ 6-7 ડિગ્રી ટેમ્પરેચર અપ હો જાવે જો તો તાપમાન વાયા વાતાવરણ મે હોયા કરે ઉ સુ 6-7 ડિગ્રી અપ હો જાવે ઉરા આસપાસ રો એરિયો જો તો ભી અમે આપો દેખો કે અપ આપરા ઘરે છત્રી મે જા દેખો તો આપો દેખ સો ચોક ફેર એસી રા આઉટડોર યુનિટ લગ હા તો એક એસી આપણે ઘરો અગર આપો 18-20 લાવે તો ઉ કેત્રો કેત ગરમી પહોંચાય રે અરે સારા મિલકે વાતાવરણ ને ગરમ કરે તો ઈયર વાસ્તે એસી રી કુલિંગ કેપેસિટી હંમેશા 24 સુ લેકે 26 રવિચ માં રખો બલ્કી હું તો કહું 28 રખો 24 સુ લે 28 રખણો અપર વાસ્તે ભી ફાયદેમંદ હે ઓર પર્યાવરણ વાસ્તે ભી
1: જી
0: નુકસાન દે કોને તો ઉર વાસ્તે આપનો હંમેશા અધિક તાપમાન મે આપનો રવણની આદત રખણી જોઈએ શરીરનો જીતે કમ તાપમાન માં આપો ખુદનો રખશો બહાર નીકળતે ઓ તાપમાન આપનો બહુ ડબલ દીખશે કેમકે આપો 18 માં રહ્યો બાર 40 હે તાપમાન 40 કી અમે તો આપણો ધ્યાન કે 45 તક તો 18-20 સુ નીકળ કે સીધા 45 ડિગ્રી મે જાસો તો શરીર નો એડજસ્ટ હોણ મે ટાઈમ લાગ્યા કરે ઓર ઉરી વજે સુ આપણો જો કો ભી બીમારી હોય ઓ જલ્દી સુ
1: ચપેટ મે લે જવી જી જી
0: બીજો કી હોય કે જતી જ્યાદા તાપમાન કમ રહ્યા કરે ઉએ મે જીવાણુ ઉતા જ્યાદા પનપ્યા કરે આણો જો કો આપો કહેવ રહ્યા હો કે નો તપારો ટાઈમ ચલ્યો નો તપા અસલ મે પડનો જરૂરી હે જી
1: જી
0: ક્યોકે નો તપારી વજે સુ જકો ભી કીટાણુ વે વાતાવરણ મે ઓ સબ યે ગરમી મે ખતમ હો જાય અરે નષ્ટ આ જાય કરે અગલી જકો ફસલ રી બુવાઈ હોયા કરે ઓ ફસલ રે વાસ્તે જકો કીટાણુ ફસલ નો દુખ દે યા જકો ટીડા આ જાવે
1: જી
0: ઓરા અંડા હોયા કરે યા ઓર જકો વાયરસ જનિત બીમારીઓ હોયા કરે એ સારા જકો જીવાણુ કીટાણુ તાપમાન યે વાતાવરણ મે રહ્યા કરે ઓના એનો તપા ખતમ કર દે
1: જી
0: તો ઉએ ગરમી રે વાસ્તે નો તપા તો જરૂરી હે એ નો તપા આપોરે વાસ્તે સેહત રે વાસ્તે ભી જરૂરી હે તો જદ એ કીટાણુ ખતમ હો જાશે ઓર અગલી જદ માનસૂન ની વરસાદ હોશે તો ઉએ મે કી હોશે કે ફસલો અચ્છે સુ બોઈ છે ઉમે રોગ કોની લાગે કીડો કોન લાગે એકદમ સુ અરે જકો કીટો રો પ્રકોપ રહ્યા કરે આપો દેખો એ
1: ટીડી દલ આવે
0: આક્રમણ હોયા કરે તો ઉમે ભી અંકુશ લાગ્યા કરે તો મોસમ રે અનુસાર સબ ચીજ હોણો જરૂરી હે
1: જી
0: લેકિન થોડી સી આપોનો ભી દેખરેખ જરૂરી હે તો આપો જદ એકદમ સુ એડ એટ તાપમાન મે જાવો તો આપો ખુદ બીમાર પણ હે ઓર યે નો કમ કમ ટેમ્પરેચર રખ કે આપો પર્યાવરણ નો ભી ખરાબ કર્યો તો તાપમાન 24 સુ લે 28 રખો એસી અપરી સુવિધા વાસ્તે બનાવ્યું ગયું હોય તો એની સુવિધા લો લેકિન ઓરે દુરુપયોગ તો જદ આપો એનો એટલો કમ તાપમાન મે ચલાવે તો ઓરી ખુદરી મશીનરી મે ભી જોર પડ્યા કરે એસી રી અચ્છા યે રે સાથી કી હોય કરે કે એસી રી આગે એક ફિલ્ટર લગ્યો રા રાખે
1: જી
0: જકો કી ધૂળ ઓર મિટ્ટી નો મહી આવન શરૂ કરે તો જદ ફિલ્ટર આપોરા સાફ નહીં રહેશે તો હવા રો જકો પ્રેશર હે ઓ ફરક પડશે તો ફિલ્ટર નો 15-20 દિન મે નિકાલ કે સાફ કરતે રહેવાનું છે
1: જી
0: એસી રી રખ રખાવ રો સબસુ પહેલો બિંદુ આઈ જો આ કરે કે સબસુ પહેલે ફિલ્ટર એજ ગનો આપનો સમય સમય મે થાય સાફ કરતે રહેવાનું છે દૂસરો આપો એસી મે બેઠ કે એ સોચો કે આ થો કદી દેખ્યો છે કે રસોઈ મે કદી એસી
1: કોની લગાયા કરે
0: ક્યો કોણ લગાયા કરે કેમકે ઓછો જો તેલ રો બગાર રો છંગો હોય તો તેલ ખાણો પીણો આપણો બહાર કરો એસી સિર્ફ આપણે આરામ રહેવા

0: પૂરી વજહ શું આપો, આપણે વ્યક્તિત્વનો વિકાસ કરશો, ખુદનો માનસિક શાંતિ દેશો ઓર દૂસરો પ્રતિ જો આપણી સોચ હે ઉમે ભી પરિપક્વતા આસે
1: જી.
0: તો નીતુબેન બળે સખીઓને એક સુના દીધા હોય બઢિયા જેણું ગીત ચર્ચા રે બીચ મેં,
1: જી જરૂર,
0: સખીઓ રહો તો રહે મનોરંજન.